આપણે જેકી રસોઈ એની રસોઈ આપણી સ્વચ્છ જેકી સ્વાસ્થ્ય ગો સારું જોડાવ રસોઈ શું હે જે આપણા રસોઈને અચ્છી ત્યાં બનાવાંગા તો આપણા ટાબર આપણા સારા સ્વસ્થ રહેવાંગા. તો પહેલી વાત તો એ વાત એ ગાંઠ બાંધ લ્યો કે આપણને કોઈ બી સબ્જી બનાવણી હે, દાળ બનાવણી હે, બા હાંડકી બનાવણી હે, ઓર એક દાળ બનાવણી હે ની તો જે આપણને આથણ કે દાળ બનાવણી હે ની તો આપણને કરનું કે દોપહરે જ આપણા ચા બનાવવા દો એક દો બજે નહીં કે કરે યા તો ચાલ ટાઈમ યા એક દો બજે સી બી હૈ બી આપણને દાળ હી બનાવણી હે તો એક તો કદી બી એક પ્રકાર કી દાળ ના બનાવો હની તીન ચાર પ્રકાર કી ભાંતગી દાળ જ્યાં લે ગે આપણ કે હૈ કે ભેગે રખ દ્યા બીને હની જે આપણ બિન પહેલાં ભેગે રખ દ્યા એક તો દેખો આપણો ગેસ કંબળે ગો હે અર દૂસરો ફાયદો આપણને અહીંયા હોશે કે આપણે યુરિક એસિડ કોન બનાવે ગો ક્યુંકી બા દાળ સોણી ભીજેગી ભીજેગી તો કે હૈ કે આપણ દો તીન બાર બી પાણી નિતાર લ્યાંગા ઓર વો પાણી આપણ રેડનો કોની આપણ બાલટી માં કઠ્ઠો કરી લ્યા જીકો ઢાંગણા પ્યા દ્યા તો બાને બી પોષણ મિલે ક્યુંકી છિલકા મેં તો બીજા હી પોષણ હોય હની ઓર ઇંગ અલાવા આપણ કદી બી સબ્જી બંધારા નહીં બેણો તો સબ્જી ને કે હૈ કે છોલ કે ધો લેણી ચીજ હૈ બંધાર કે કદી બી આપણને સબ્જી નહીં ધોણી ચીજ હૈ કઈ બેણા કે આદત હોય કે સબ્જી ને બંધાર કે ફેર બિંદુ હોય તો બી શું કે હૈ કે સબ્જી કા જીતા બી પોષક તત્વ હૈ ની બે સારા ખતમ હો જાય તો દેખો પૌષ્ટિકતા તો આપણ કાઢ દી પાણી કે જરીએ હની ફેર આપણને કે હૈ કે કદી બી આપણે સબ્જી સબ્જી બનાવવા નહીં દાળ બના સબ્જી બનાવવા તો બી ને ધીમી આંચ પર બનાવણી ચીજ હૈ જી શું કે સાગત વા પૌષ્ટિક તત્વ બી મરેગા કોની ઓર સાગ કે હૈ કે આપણને બા જેકી ચીજ હૈ બા અચ્છી બન ગઈ ત્યાર મિલેગી ઓર બા દેખો બિંગા સ્વાદ મેં બી કે ચાર ચાંદ લાગ જાયગા જિના ભી કોઈ ખાવે કોની તો આંગળિયા ચાટતો રહે જી ઓર ઇંગ અલાવા દેખો બેણો આપણને સાફ સફાઈ ગો જી આપણ કદી બી સબ્જી રોટી બનાવવા તો આપણા હાથ અચ્છી તરહ ધુલેડા હોણા ચાહીજે સુણા હાથાને ધોગે હની પૂંછ કે ફેર આપણને કોઈ બી રસોઈ કો કામ કરાં તો ફેર કરનો ચાહીજે ક્યુંકી આપણે હાથા મેં કે હૈ કે કઈ બાર હોય આપણ બારી કાઢતા વા યા પોટા બારી કર ગયા વા તો સીધા યાદ દોગે તો સુની તરહ હાથ દોગે બન પૂંછ કે ફેર આપણને કે હૈ કે ચૂલે ચોકે કો કામ કરનો ચાહીજે. બાતાં તો અભી ઓર ભી કરશા આવો આપણ સુનાઓ પ્યારો સો ગીત.